0: સરળતા, ઈમાનદારી ઓર આધ્યાત્મિકતા જૈસે ઉચ્ચ જીવન મૂલ્યો સહજ રૂપ સે વિદ્યમાન હૈ. જબ આધ્યાત્મિક ઓર સેવા કા સંગમ હોતા હૈ તો સમાજ મે સ્થાયી પરિવર્તન આતા હૈ. મુજે વિશ્વાસ હૈ કે યે મહા સંમેલન સેવા ઓર આધ્યાત્મ કે ઇસ સંગમ કી ઓર લોગો કો આકૃષ્ટ કરને મે એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાયેગી. આઈએ હમ સબ મિલકર 2047 તક એક એસે વિકસિત ભારત કા નિર્માણ કરે ઓર અધિક સે અધિક પ્રતિબદ્ધતા કે સાથ કાર્ય કરે જહાં આધ્યાત્મ, સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ ઓર માનવ કલ્યાણ હમારી સમાવેશ કી વિકાસ કી આધારશિલા બને. મેં એક વાર ફિર ઇસ આયોજન કે લીએ આપની હાર્દિક બધાઈ દેતી હું તથા સભી પ્રતિભાગીઓ કો ઉનકે ઉજ્જવલ ભવિષ્ય કી કામના કરતી હું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.
1: આજ કે કાર્યક્રમ કા સમાપન રાષ્ટ્રગીત ઓર રાષ્ટ્રગાયન કે સામૂહિક ગાયન સે સંપન્ન હુઆ. ઇસકે બાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ કો હેલીપેડ પર ગરિમામયી વિદાઈ દી ગઈ. અન્ય અતિથિગણ ભી અપને અપને ગંતવ્ય સ્થળો કી ઓર ચલ પડે. શ્રોતાઓ, યે થી મહામહિમ રાષ્ટ્રપતિ કે એક દિવસીય બેતુલ પ્રવાસ કી રેડિયો રિપોર્ટ. વાચક યોગેશ્વર, સંકલન પ્રવીણ ચૌરે, તકનીક સહયોગ કાંતા પ્રસાદ ટિકારે ઓર અશોક સોનારી, ઓર પ્રસ્તુતકર્તા સચિન ભાગવત.